ભગતવચ્છીરાબિરદે અર્પત દેવ ધાર્યા ઉદમિન નાહી કોઈ બિનો મોય સહાર્યા કર કહેલું દયા સાગર સંસાર્યા કર કહેલું દયા